અને થકીસ આપણું જીવન હૈ. હોવે જાગૃતિપૂર્ણ, હર બૂંદ મે આપણું જીવન હૈ, ને આજ ધરતી માતાનું સંબલ હૈ. હોવે અંજલિપૂર્ણ, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ન રાખવો, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા. હોવે હોવે જાગૃતિપૂર્ણ, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ, આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો. વાગર રેડિયો, વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન, તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનોને આપની પણ અંજલીનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક ના વિષયની હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમમાં આપતે કી વાતચીતનું વિષય હૈ કે જૈવિક ઉર્વરક આપણે હરતે તૈયાર કરો ને આનું હું મહત્વ હૈ. તો અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપતે કી ઘણા આકાની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવર અમર હિતાભાઈ બોનની આપની બોન મનીષા ને આપની બોન અંજલિનું રામ રામ. હવે ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હ અમારી આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એકના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો તકી વાતચીત નો વિષય હૈ શારીરિક શ્રમ ની કમી ને એન તકી વર્તી બીમારિયા ને લઈને. આપણે દેખો હું કે આજના ટાઈમ મેં આ સમસ્યા વધતી જઈ રહી હૈ. આ ગાંવ શહેર હર ઘર મેં આપણી જગ્યા બનાવી રહી હૈ. પહેલેના જે મનક હતા એ કહેતા હતા કે મહેનત કરવા થકી શરીર મજબૂત થાય હૈ, પણ આજના ટાઈમ મેં મશીન ને આધુનિક સુવિધાએ આપણા જીવનને આસાન બનાવી દીધું હૈ. જેમ તકી મનીષા બોન આપણે દેખી રહ્યો કે શારીરિક શ્રમ જે હૈ એ લગાતાર કમ થતા જઈ રહે હૈ. એને કારણ કમ ઉમ્ર મેં આપણે થકાન, મોટા મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, જોડો મેં દર્દ, હૃદય સંબંધિત સમસ્યા વધતી દેખાઈ રહી હૈ. તાજે આપણે કાર્યક્રમ મેં એ જાણંગા કે આ શારીરિક શ્રમ ની કમી ને વધતી બીમારી ની હું સમસ્યા હૈ ને સમાધાન ના હું ઉપાય થઈ શકે.
1: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન ખાતે ઘણા આકાની વાતે રહીગા અબર હમણાં આગીત ને મોરે કરો આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે.

0: અંજલિબન ગીતે આશુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળા હ કે આ શારીરિક શ્રમની કમી ને આ વધતી બીમારીઓનું હું સમાધાન એ હું સમસ્યા હે તે ભાઈ બહેનો આપણ દેખા હ કે માનવ શરીરને સક્રિય રાખવા બદલે આ બનાવ્યું ગયું હે સદીએ ખતે આપણ દેખા હ કે મન કહી વિ શ્રમ કથી જોડીએ કતે હે ખેતમ કામ કરવું પેદલ હેન્ડવું પાણી ભરવું લાકડા લાવવા પશુઓની દેખભાલ કરવી ઘરના કામ કરવું આ સબ અંજલિબન આપણે દેખ કે આપણે જીવનનો એક સ્વાભાવિક હિસ્સો હતો પણ આપણે દેખ કે આ આપણે શારીરિક સ્વાસ્થ્યને આપણે મનને બી સંતુલિત રાખતા હતા આજના ટાઈમે આપણે દેખ કે તકનીકી આવી ગઈ જેન ખતે આપણે સુવિધા તો ઘણા અક્કાની મળી હે પણ એને સાથે આપણે દેખ કે શારીરિક સક્રિયતા હિ આનમી કમી આવી ગઈ હે મન કહી વિ લિફ્ટનો ઉપયોગ કરી હેંડતા નથી હિ વાહનોનો ઉપયોગ કરી પેદલ નથી હેંડતા મશીનોનો ઉપયોગ કરી હિ કામ હાથખતી નથી કરતા આણ સબ કથી આપણે દેખ કે આપણે શરીર હે નિષ્ક્રિય થઈ ગયું હે ને આપણી જે બીમારી હિ ભી બઢતી જઈ રહી હે
1: હવે મનીષા પૂન આપે સહી કીધું આજે ઘણા કને જે મન કહે એ દાડા મેં એટલો ઘંટા સુધી બેઠા રહે હે જેનથી એનાનું જે શરીર હે એ નિષ્ક્રિય થઈ ગયું હે આપણે દેખ સોર બહાર ખેલવા નથી જતો એ ઘરમાં જ મોબાઈલ ટીવી મેં સમય વિતાડી દે હે યુવા જે હે એ ભણાઈ નોકરીને કારણ લાંબા ટાઈમ સુધી ખુરશીમાં બેઠા રહે હે ઘણો જે મન કહે એ આવું માને હે કે અગર એ કોઈ ભારી કામ કરેગા તો એમ તકી એને વ્યાયામની જરૂરત નથી રહેતી આવી જે ચીજે હે એ શરીરને ધીરે ધીરે નિષ્ક્રિય બનાવી રહી હે ને એની કાર્યક્ષમતાને કમ કરી રહી હે જિંદગી બીમારી વધતી જઈ રહી હે આ સવે વાત આવે કે શારીરિક શ્રમની કમીના હું મુખ્ય કારણ હે તો જેમ કે મશીનોની બઢતી નિર્ભરતા મોબાઈલની સ્ક્રીનનો વધારે ઉપયોગ જેમ કે આપે બી બતાડ્યું કે મન કહ જે હે એ પહેલા પેદલ હિંડતા હતા એ હિંડતા જ નથી અનિયમિત દિનચર્યા અને શ્રમને પ્રતિ ગલત સોચને કારણે આપણે દેખો કે આ સમસ્યા વધી રહી હે આને કારણે મનીષા બોન આપણે દેખી રહો કે બીમારી વધી રહી હે
0: હવે અંજલિ બોન આપણે દેખો કે એન કારણ મોટાપો હે વો વધી રહ્યું હે આપણ કમ ગતિવિધિ કરહ જેન કારણે આપણે દેખો કે આપણી શરીરની ચરબી રહે વે વધી જાય હે એને સાથે આપણે દેખો કે મધુમેહને ઉચ્ચ રક્તચાપ હે વો ભી વધતું જઈ રહ્યું હે આપણી હડ્ડી હે ભી કમજોર થઈ ગઈ હે ને આપણે પેલ કાંઈ જોડો મેં દર્દ થતું હતું હવે તો આપણે દેખો કે કોઈ ભી મન કે હે તે મારે પોગ દુખી હે કેડમ દુખી હે ને આ બીમારી હે આ ભી વધતી જઈ રહી હે આપણે દેખો કે શારીરિક ગતિવિધિ કમ થઈ રહી હે વેન કારણે આપણે માનસિક તનાવ હે વો વધતું જઈ રહ્યું હે આપણે બેચેની મહેસૂસ થાય હે ને આપણે સોરે હિ વિણન ભી શરીર કમજોર થતું આપણે દેખાઈ રહ્યું હે પહેલાના ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણે સોરે હિ ભી બીજો સોરા હાથે ગામે જઈને ખેલતા હતા જેન ખતું વર્ણન શરીર તું વો સંતુલિત રહેતું હતું હવેના ટાઈમમાં આપણે દેખ કે આપણે સોરે હિ ભી મોબાઈલમાં સોશિયલ મીડિયાના સબ સલાડે તે ભણામાં તે સમય વિતાડ નાખે હિ તે જેન કારણે આપણે દેખ કે આપણે સોરેની ભણાઈ હે વે ભી પ્રભાવિત થઈ રહી હે ભી બીજો ખેલ ગતિવિધિમાં ભાગ નથી લેતા હો ને અગર આપણે ઘરનું કા કામ એ વતાડી નાખો હતે વણામાંથી બી સીડી જઈ હિ ત્યાં સબ જીવી વિભી વધતા જઈ રહી હે
1: હવે મનીષા બોન આના સમાધાનનો ઉપાય આ હે કે આપણને રોજ જે શારીરિક ગતિવિધિને અપનાવવો હોગા એટલે દાડામે કમ તકી કમ 30 તકી 45 મિનિટ આપણને પેદલ હેંડવો હોગા યોગ કરવો હોગા વ્યાયામ ને બીજી ગતિવિધિમાં સામેલ થવું હોગા ભાઈ બોનો મોબાઈલની વજહ આપણને પારંપરિક ખેલ દોડ કબડ્ડી ખોખો એ બીજે જે ખેલ હે એને ભી વધાવવો આવવો હોગા કેવું ચંગા કે સોર અને ખુલ્લો મેદાનમાં ખેલવા બદલે ભી આપણને પ્રેરિત કરવું હે નાના કામ જે હે એ સ્વયં કરવા હે એટલે જેટલી ઘડી સંભવ હોય એટલી ઘડી આપણને પેદલ હેન્ડવું જોઈએ આપણે ઘરમાં આપણે સીઢીઓ રહે એનો પ્રયોગ કરવો જોઈએ ઘરના કામ જે હે એનમાં આપણને ભાગ લેવો હોગા એની સાથે સંતુલિત ભોજનને અપનાવવું હે મનીષા બોન કહી શકો સ્વસ્થ જીવન બદલે ભોજનનું ઘણા આકારનું મહત્વ હે અગર આપણે સ્વસ્થ ભોજન કરો પર્યાપ્ત નીંદર લો તો એન તકી આપણું જે શરીર હે એ સક્રિય રહે હે ને આપણું જે જીવન હે એ અસર બન્યું તકું રહે હે એની સાથે ભાઈ બોનો આપણે કેવું ચંગા કે આપણને શ્રમને મહત્વ આપવું હે ને સન્માન કરવું હે શારીરિક મહેનત કોઈ બોજ નથી ભાઈ બોનો બલ્કિ આ સ્વાસ્થ્યનું એક સાધન હે
0: હવે અંજલિ બોન એની સાથે કેવું ચાંગા કે આ આપણી હોતી જિમ્મેદારી એવી આપણે ઘરની જ નથી હે ને આપણે ઘરના મનકની જ નથી હે આપણે સમુદાયની આપણે ગામની હે વેની બી હે આપણ કહી શકો કે અગર હર ગામમાં યોગ ને વ્યાયામ ને કાર્યક્રમ એવી આયોજિત કરી તે આપણે સોરે હે ને આપણે ઘરના મન કે એવી સબ મળીને રહી શકીએ હે તે સબ મળીને આ વ્યાયામ ને યોગ ને આ સબ કરીંગા તે વર્ણન સ્વાસ્થ્ય બહેતર રહેગા ભાઈ બહેનો આપણે ઘરના સોરે ને યુવા બલદે ખેલ હેવી આપણે ઘણા જરૂરી હે કેમ કે આપણે દેખો કે અગર આપણા ઘરના યુવા ને આપણે સોરે એવી ખેલ ખેલી તો વર્ણન સ્વાસ્થ્ય બી બહેતર રહે ને વર્ણન ઘણા કામમાં રૂચિ હે વેન ખતી બી દેખાય હે વર્ણન માનસિક તનાવ કમ થાય હે ને આગળ બઢવાનું જે રે હે વો ભી વણને માય વદે હે.
1: હવે મનીષા બોન, એને સાથે આપણે સ્વાસ્થ્ય જાગૃતતા શિબિર આયોજિત કરવા જોઈએ. શ્રમદાન જેવી જે પરંપરા હે એને વધાવવો આલવો હોગા. આપણે જે સો રહે એના ખેલ મેદાન ને સુરક્ષિત કરવા હોંગા. રાયન બોન, આપને કેવું ચંગા

0: કાઢવું હે, શ્રમને સન્માન આપવું હે, ને સંતુલિત દિનચર્યા હે વેને અપનાવવું હે. અગર અંજલિબેન આ છોટા છોટા કદમ આપણ લાવો હ, આપણે જીવનમાં આપણે દેખો હ ઘણા કાના બદલાવ આવી શકે હે. ભાઈન બોનો સુવિધા અને સ્વાસ્થ્યને વેશમાં સંતુલન બનાવવું આપણે બદલે ઘણું જરૂરી હે. આપણને આવું સમાજ બનાવવું હે જેમાં આપણે દેખો હ કે આપણ મહેનત કરો, શારીરિક શ્રમ કરો અને આપણે પરિવારને હિકાડો, ને ગામના જે મનકહી યુવા હે સોર નહીં વણ સબને શારીરિક શ્રમને અગાડી આપણ બઢાવો આલો, ત્યાં પણ દેખો હા કે આપણે પરિવાર ને સમાજ બે સ્વસ્થ રહી શકે.
1: હવે મનીષા બોન, ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમ મેં આપણી ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે રહી હે કે શારીરિક શ્રમ ની કમી ને એન થકી વધવા વાળી બીમારી કઈ કઈ હે ને આનું સમાધાન હું થઈ શકે. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનો ને ગમી હોંગા, કેમ કે એવી ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
0: હવે
1: તો સૂટા તપડ, પણ સાથે પહેલે આપણે ભાઈ બોનો ને કાર્યક્રમ નું પતું બતાડતો, તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણા પતા માટે.
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવા વિષય ની હાથી તારું દી.
0: રામ રામ રામ રામ.

બતાડ્યો. તો બેન બુનો, અમે આપને કાર્યક્રમની માધ્યમથી આખું દાડી ઈસ કહી કરો કે આપણને જૈવિક ખેતીને અપનાવવું હે, આપણી જે પ્રાકૃતિક ખેતી હે એને અપનાવવું હે. કેમકે અણી ખેતી તકીસ આપણે જે જલવાયુ પરિવર્તન આજે વધી ગયું હે એ કમ થાગા, પાણી ટાઈમ માટે પડેગા, ગરમી જે હે એ કમ પડેગા, સરદી જે હે એન હિસાબ તકી પડેગા. તો આ સબ ચીજનું ધ્યાન રાખવા મેં આપણે જે કિસાન ભાઈ બહેન હે એ ઘણું અસલ યોગદાન આપી શકે. આપણે જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરો, આપણે દેખો હ કે આપણા ખેતર મેં આપણને વધારે પાણી નાખવાની બી જરૂરત નહીં પડે હે, કમ સિંચાઈ મેં ભી આપણે અસલ ઉત્પાદન કમાવી શકો. અગર આપ જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરોગા તો એન દેખી ખર્ચો ભી કમ થાગા. કેમકે આ સબ ચીજે આપણને આપણા ઘરને આય પાયને આપણે જે પશુપાલન કરો હ એન તકી મળી જાય હે. તો આશા કરો હ કે આ હંગરી વાત આપને ગમ્યું હોંગા. કેમકે એવી ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હમરી લે એક ઓર ગીત, મોરે પડો સૂટા.

માઇન્ડબોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડે સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈન બોનું ફેરી વલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ.

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવારા અમર હિતાભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હ અમારી આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એકના વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો તકી વાતચીત નો વિષય હે શારીરિક શ્રમ ની કમી ને એમ તકી વર્તી બીમારિયા ને લઈને. આપણે દેખો હું કે આજના ટાઈમ મેં આ સમસ્યા વધતી જઈ રહી હૈ. આ ગાંવ શહેર હર ઘર મેં આપણી જગ્યા બનાવી રહી હૈ. પહેલેના જે મનક હતા એ કહેતા હતા કે મહેનત કરવા થકી શરીર મજબૂત થાય હૈ, પણ આજના ટાઈમ મેં મશીન ને આધુનિક સુવિધાએ આપણા જીવનને આસાન બનાવી દીધું હૈ. જેમ તકી મનીષા બોન આપણે દેખી રહ કે શારીરિક શ્રમ જે હૈ એ લગાતાર કમ થતા જઈ રહે હૈ. એને કારણ કમ ઉમ્ર મેં આપણે થકાન, મોટા મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, જોડો મેં દર્દ, હૃદય સંબંધિત સમસ્યા વધતી દેખાઈ રહી હૈ. આજે આપણે કાર્યક્રમ મેં એ જાણંગા કે આ શારીરિક શ્રમ ની કમી ને વધતી બીમારી ની હું સમસ્યા હૈ ને સમાધાન ના હું ઉપાય થઈ શકે.
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોન ખાતે ઘણા આકાની વાતે રહીંગા અબર હમણાં આ ગીત ને મોરે કરો આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે.

0: બોન ગીતે આશ્યું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હં કે આ શારીરિક શ્રમની કમી ખેતમ કામ કરવો, પેદલ હેંડવો, પાણી ભરવો, લાકડા લાવવા, પશુઓની દેખભાલ કરવી, ઘરના કામ કરવો, આ સબ અંજલિબુના આપણે દેખ કે આપણે જીવનનો એક સ્વાભાવિક હિસ્સો હતો. પણ આપણે દેખ કે આ આપણે શારીરિક સ્વાસ્થ્યને આપણે મનને બી સંતુલિત રાખતા હતા. આજના ટાઈમે આપણે દેખ કે તકનીકી આવી ગઈ જેન ખાતી આપણને સુવિધા તો ઘણા અકાની મળી હે. પણ એને સાથે આપણે દેખ કે શારીરિક સક્રિયતા હે આની કમી આવી ગઈ હે. મન કહી વી લિફ્ટ નો ઉપયોગ કરી હેંડતા નથી હે, વાહન નો ઉપયોગ કરી પેદલ નથી હેંડતા, મશીનો નો ઉપયોગ કરી હે કામ હાથ ખતી નથી કરતા હે. આણ સબ કથી આપણે દેખ કે આપણે શરીર એવું નિષ્ક્રિય થઈ ગયું હે ને આપણી જે બીમારી એ બી બળતી જઈ રહી હે.
1: હવે મનીષા પૂન આપે સહી કીધું આજે ઘણા કન જે મન કહે એ દાડ મેં એટલા ઘંટા સુધી બેઠા રહે હે જેનથી એનાનું જે શરીર હે એ નિષ્ક્રિય થઈ ગયું હે. આપણે દેખ સોર બહાર ખેલવા નથી જતો, એ ઘર મેં મોબાઈલ ટીવી મેં સમય વિતાડી દે હે. યુવા જે હે એ ભણાઈ નોકરીને કારણ લંબા ટાઈમ સુધી કુર્સી માથે બેઠા રહે હે. ઘણો જે મન કહે એ આવું માને હે કે અગર એ કોઈ ભારી કામ કરેગા તો એની તકી એને વ્યાયામની જરૂરત નથી રહેતી. આવી જે ચીજે હે એ શરીરને ધીરે ધીરે નિષ્ક્રિય બનાવી રહી હે ને એની કાર્યક્ષમતાને કમ કરી રહી હે, જિંદગી બીમારી વધતી જઈ રહી હે. આ સવે વાત આવે કે શારીરિક શ્રમની કમીના હું મુખ્ય કારણ હે તો જેમ કે મશીનોની બઢતી નિર્ભરતા, મોબાઈલની સ્ક્રીનનો વધારે ઉપયોગ, જેમ કે આપે બી બતાડ્યું કે મન જે હે એ પહેલા પેદલ હિંડતા હતા એ હિંડતા જ નથી, અનિયમિત દિનચર્યા અને શ્રમને પ્રતિ ગલત સોચને કારણે આપણે દેખો કે આ સમસ્યા વધી રહી હે. આને કારણ મનીષાબોન આપણે દેખી રહો કે બીમારી વધી રહી હે.
0: હવે અંજલિબોન આપણે દેખો કે એન કારણ મોટાપું હે વો વધી રહ્યું હે. આપણે કમ ગતિવિધિ કરો જેન કારણ આપણે દેખો કે આપણી શરીરની ચરબી રહે વે વધી જાય હે. એને સાથે આપણે દેખો કે મધુમેહને ઉચ્ચ રક્તચાપ એ બી વધતું જઈ રહ્યું હે. આપણી હડ્ડી એ બી કમજોર થઈ ગઈ હે ને આપણે પેલકા જોડોમાં દર્દ થતું હતું. હવે તો આપણે દેખો કે કોઈ બી મન કે હે તે મારે પોગ દુખી હે, કેડમ દુખી હે ને આ બીમારી હે આ બી વધતી જઈ રહી હે. આપણે દેખો કે શારીરિક ગતિવિધિ કમ થઈ રહી હે વેન કારણ આપણે માનસિક તનાવ એ વધતું જઈ રહ્યું હે. આપણે બેચેની મહેસૂસ થાય હે ને આપણે સોરે હે વેણ બી શરીર કમજોર થતું આપણે દેખાઈ રહ્યું હે. પહેલાના ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણે સોરહી વે બીજો સોરા હાથે ગામે જઈને ખેલતા હતા જેન ખતું વર્ણન શરીર તું સંતુલિત રહેતું હતું. હવેના ટાઈમમાં આપણે દેખ કે આપણે સોરહી વે મોબાઈલ મેં સોશિયલ મીડિયાના સબ સલાડે તે ભણામાં તે સમય વિતાડ નાખે હે. તે જેન કારણ આપણે દેખ કે આપણે સોરની ભણાઈ હે વે બી પ્રભાવિત થઈ રહી હે. વે બીજો ખેલ ગતિવિધિ મેં ભાગ નથી લેતા હો ને અગર આપણે ઘરનું કા કામ એ વટાડી નાખો તે વણામાંથી બી સીડી જઈ ત્યાં સબજી બી વધતા જઈ રહી હે.
1: હવે મનીષા બોન આના સમાધાનનો ઉપાય આ હે કે આપણને રોજ જે શારીરિક ગતિવિધિને અપનાવવો હોગા. એટલે દાડા મેં કમ થકી કમ 30-45 મિનિટ આપણને પેદલ હેંડવો હોગા, યોગ કરવો હોગા, વ્યાયામ ને બીજી ગતિવિધિમાં સામેલ થવું હોગા. બાઈન બોનો મોબાઈલની વજે આપણને પારંપરિક ખેલ, દોડ, કબડ્ડી, ખોખો એ બીજે જે ખેલ હે એને બી વધાવવો આલવો હોગા. કેવું ચંગા કે સોર અને ખુલ્લા મેદાનમાં ખેલવા બદલે બી આપણને પ્રેરિત કરવું હે. નાના કામ જે હે એ સ્વયં કરવા હે. એટલે જેટલી ઘડી સંભવ હોય એટલી ઘડી આપણને પેદલ હેંડવું જોઈએ. આપણે ઘરમાં આપણે સીઢીઓ રહે એનો પ્રયોગ કરવો જોઈએ. ઘરના કામ જે હે એનમાં આપણને ભાગ લેવો હોગા. હવે એની સાથે સંતુલિત ભોજનને અપનાવવું હે. મનીષા બોન કહી શકો સ્વસ્થ જીવન બદલે ભોજનનું ઘણા કાનું મહત્વ હે. અગર આપણે સ્વસ્થ ભોજન કરો, પર્યાપ્ત નીંદર લો તો એન તકી આપણું જે શરીર હે એ સક્રિય રહે હે ને આપણું જે જીવન હે એ અસલ બન્યું તકું રહે હે. એની સાથે ભાઈ બોનો આપણે કેવું ચંગા કે આપણને શ્રમ ને મહત્વ આલવું હે ને એને સન્માન કરવું હે. હવે શારીરિક મહેનત કોઈ બોજ નથી ભાઈ બોનો, બલકિ આ સ્વાસ્થ્યનું એક સાધન હે.
0: હવે અંજલિ બોન એની સાથે કેવું ચાંગા કે આ આપણી હોતી જિમ્મેદારી એવી આપણી ઘરની જ નથી હે ને આપણે ઘરના મનકની જ નથી હે. આપણે સમુદાયની આપણે ગામની હે વેની બી હે. આપણે કહી શકો કે અગર હર ગામમાં યોગ ને વ્યાયામ ને કાર્યક્રમ એવી આયોજિત કરી તે આપણે સોરહી ને આપણે ઘરના મનકે એવી સબ મળીને રહી શકીએ હે. તે સબ મળીને આ વ્યાયામ ને યોગ ને આ સબ કરેગા તે વર્ણન સ્વાસ્થ્ય બહેતર રહેગા. ભાઈ બહેનો આપણે ઘરના સોર ને યુવા બલદે ખેલ હેવી આપણે ઘણા જરૂરી હે. કેમ કે આપણે દેખ કે અગર આપણા ઘરના યુવા ને આપણે સોરહી એવી ખેલ ખેલી તો વર્ણન સ્વાસ્થ્ય બી બહેતર રહે ને વર્ણન ઘણા કામમાં રૂચિ હે વેન ખતી બી દેખાય હે. વર્ણન માનસિક તનાવ કમ થાય હે ને આગળ બઢવાનું જે અરે હે વો ભી વણને માય વદે હે.
1: હવે મનીષા બોન, એને સાથે આપણે સ્વાસ્થ્ય જાગૃતતા શિબિર આયોજિત કરવા જોઈએ. શ્રમદાન જેવી જે પરંપરા અહીં એને વધાવવો આલવો હોગા. આપણે જે સો રહે એને ખેલ મેદાન ની સુરક્ષિત કરવા હોંગા. માઇનબુન, આપને કેવું ચંગા કે સ્વસ્થ શરીર કયા ભી વ્યક્તિ ની સપ્તકી મોટી પૂંજી રહે હે. આની બનાવી ને રાખવા બદલે મોગ સાધન ની જરૂરત નથી, બલકી આપણે નિયમિત શારીરિક ગતિવિધિ અને અનુશાસિત જીવનશૈલી ની આવશ્યકતા હે. યાદ રાખો કે જો શરીર તે સાલે હે ઈસ લંબા ટાઈમ સુધી સ્વસ્થ રહી શકે. મહેનત તકી આપણે ભાગવું નથી, કેમ કે શ્રમ સ્વાસ્થ્ય નું સપ્તકી મોટું ને સસ્તું પ્રભાવશાલી ઉપચાર હે.
0: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બહેનો ને કેવું ચાંગા કે શારીરિક શ્રમ ની કમી આજની જીવનશૈલી ખતી જોડી સબકથી મોટી સમસ્યા હે. અગર સમય રીતે આપણ આના માટે ધ્યાન આલી નાખ તે ઘણા અકાની બીમારી હિન વણખતી આપણ બચી શક અને આના ખતી આપણે સ્વાસ્થ્ય પ્રભાવિત ન થઈ શકે હે. ભાઈ બહેનો, કેવું ચાંગા કે એનું સમાધાન કઠિન નથી હે. આપણે રોજ થોડું પેદલ હેંડવું હે, નિયમિત વ્યાયામ કરવું હે, આપણે ઘરના સોરે હે વણને ખેલ ખેલવા હિકાડવું હે, શ્રમને સન્માન આલવું હે અને સંતુલિત દિનચર્યા હે વેને અપનાવવું હે. અગર અંજલિબુન આ છોટા છોટા કદમ આપણ લાવવા હતા આપણે જીવનમાં આપણે દેખો ઘણા કાના બદલાવ આવી શકે હે. ભાઈ બહેનો, સુવિધા અને સ્વાસ્થ્ય ને વેશ માં સંતુલન બનાવવું આપણે બલદે ઘણું જરૂરી હે. આપણને આવું સમાજ બનાવવું હે જેમને આપણે દેખો હા કે આપણ મહેનત કરો, શારીરિક શ્રમ કરો અને આપણે પરિવારને હિકાડ ને ગામના જે મનકહી યુવા હે સોર નહીં વણ સબને શારીરિક શ્રમ ને અગાડી આપણે બઢાવો આલ તે આપણે દેખો હા કે આપણે પરિવાર ને સમાજ બે સ્વસ્થ રહી શકે.
1: હવે મનીષા બોન, ત્રણી પ્રકાર થકી આજે કાર્યક્રમ માં આપણી ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે રહી હે કે શારીરિક શ્રમ ની કમી ને એન થકી વધવા વાળી બીમારી કઈ કઈ હે ને આનું સમાધાન શું થઈ શકે. આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બહેનો ની ગમી હોંગા, કેમ કે એવી ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું.
0: હવે
1: તો સૂટા તો પડ, પણ સાથે પહેલે આપણે ભાઈ બહેનો ની કાર્યક્રમ નું પતું બતાડતો, તાકે આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બહેનો, લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 946005134.
1: તો ભાઈ બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ને હાથી તારું દી.
0: રામ રામ રામ રામ.